0: તમારે ક્યાં
1: ફોન આમે તમારું
0: હેમન પટ
1: ખેતી વેતી કરો કે ભાઈ
0: હવે ઘરે ખેતી હતી
1: કેટલા વીઘા જગા હે તમારે
0: હે 8 વીઘા જગા
1: આપણે ખેતી મેં કિસાન ભાઈ જે અહીં બુઆઈ મેં લાજા તકા તો આપ હાની બુઆઈ કરવો ચાહી જાઓ
0: અભી તો સિઝન ચાલી રહી
1: તો પાટીદાર સાહેબ આપ અમારે કિસાન ભાઈ ને એ બતાડો કે આજકાલ જે માહોલ ચાલી રહ્યો છે કે પ્રમાણિત બીજ લાવીને બુઆઈ કરો તો એનાથી પેદાવાર ભી અચ્છી મળે ને કિસાન ભાઈ ને લાગત ભી કમ થાય કોઈ પ્રકારની ફસલો મેં બીમારી નહીં આવે તો એના બદલે આપ કિસાનોને પ્રમાણિત બીજ ને બારામે હું કહેવું ચાહી રહ્યો
0: પ્રમાણિત બીજ સામાન્ય આપણને લેવા જોઈએ અગર ખેતર મેં કઈ ભી કરી રહ્યા પ્રમાણિત બીજ થકી કરવું જોઈએ કેમ કે એનથી પેદાવાર ઉચ્ચ થા એ પ્રમાણિત બીજ મેં જે ભી પ્રમાણિત બીજ રહી એમાં પોષક તત્વ ભી જ્યાદા રહી એ વ્યવસ્થિત ફસલ થાય એને રહી એટલે આમાં પ્રમાણ આપણને પ્રમાણિત બીજ યુઝ કરવા જોઈએ
1: અચ્છા પાટીદાર સાહેબ એક વાત એમ સામે આવે કે દેખો પ્રમાણિત બીજ જે લાવે એનાથી એક તો પૂરું ધાન ઉગે
0: બરાબર પૂરું ધાન ઉગે જે પેદાવાર થઈ રહી એની થી થોડીક જ્યાદા પેદાવાર થાય
1: અચ્છા
0: પ્રમાણિત બીજ નો હોય ભાઈ
1: ને આમ કઈ ભી હે કે એના મેં ખરપતવાર ભી કમ લાગે અને કીટ જે લાગી એ ભી કમ લાગે રોગ કમ લાગે તો એના થી કિસાનને જે રસાયણ છાંટવું પડે એ ભી બચી જાય
0: એ ભી બચી જાય
1: ખરપતવાર લેદવાપવું પડે એ ભી બચી જાય
0: બચી જાય
1: તો કિસાન ભાઈ ને પ્રમાણિત બીજ અડી રુઝાન રાખવું પડે
0: હા એ તો હે પ્રમાણિત બીજ અડી રુઝાન રાખવું પડે એની કઈ નુકસાન નથી કોઈ નુકસાન વધુ હે નહીં
1: આજકાલ જે વાત આવી રહી છે કે બીજો ઉપચાર કરવાના પ્રમાણિત બીજ લાવવાના એના પહેલે કિસાન ભાઈ ને આ ભૂમિ ઉપચારની જે વાત આવી રહી છે તો એના બારામાં આપ કિસાન ભાઈ ને હું કેવું ચાહું
0: ભૂમિ ઉપચાર મેં તો મેન તો આપણે દેશી ખાતર યુઝ કરવું જોઈએ જે ગોબર નું ખાતર આવે કોઈ ખાતર યુઝ કરે તો હજી બી ભૂમિની પેદાવાર બળી જાય કેમ કે આજકાલ આપણે હું આ સબ રસાયણ સાટી એકથી જમીનની પેદાવારની એકદમ કમ કરી નાખીએ એટલા બદલે મેન તો મારે તો એ સુજાવ હે કે તમે ગોરનું ખાતર લો આપ ગોબર વાળું ખાતર યુઝ કરો તમારે પેદાવાર બઢેગા જ ખેતર
1: અચ્છા સર આપે મિટ્ટીની જાંચ કરાવી છે ખેતરમાં
0: મિટ્ટીની જાંચ એક વખત કરાવી દીધી
1: અચ્છા
0: કરાવી જોઈએ મિટ્ટીની જાંચ આપણે જૈસે કે હર સાલ આપણ કરે જૈસે કે સાલ મેં બે સિઝન આવે એની બે સિઝન માં આપણે મિટ્ટીની પરીક્ષણ કરાવવું જોઈએ પરીક્ષણ કરાવવા થી ખબર તો પડી જાય કે મિટ્ટીમાં કયા પોષક તત્વ ની કમી રહે તે એનું હું આપણે પૂરું કરી
1: શકું અચ્છા અચ્છા સાહેબ દેખો મિટ્ટીની જાંચ કિસાન ભાઈ હે ખેતર મેં હર 3 સાલ મેં કરાવવી જરૂરી હે તો એના બદલે કિસાન ભાઈ ને થોડુંક જાગૃત રહેવું પડે કે ભાઈ આ તો
0: રહેવું પડે
1: સ્વયં નું કામ
0: હે એનું કામ હે આપણું કામ હે એટલે જાગૃત રહેવું પડે
1: બીજો ભાઈ હું કે આપણને એમ
0: હા સહી વાત હે
1: આપ ખેતી ભી કરી રહો અને ઘણા ઘણા કિસાન ભી હો તો આપ ખેતી ને હાથે હાથે બીજા કઈ ધંધા કરી રહ્યા હોંગે
0: બીજા ભી ધંધા કરી રહ્યા ને ખેતી ને હાથે દુલત કરી રહ્યા
1: બિલકુલ તમે લાગી જો કે ભાઈ થોડાક ભણ્યા થકા હો એટલે ભણ્યા થકા ની વાત જ અલગ છે દેખો ખેતી મે લેખા જોખા જરૂરી એમ વાત આંબરી
0: હા સહી વાત લેખા જોખા તો અનિવાર્ય છે લેખા જોખા રાખો કે તો આપણને ખબર પડેગા કે આપણને કેટલું પ્રોફિટ થઈ રહ્યું હે કેટલું લોસ થઈ રહ્યું હે એ આપણને સબ ખબર પડી જાય
1: બિલકુલ હર જો આ આજકાલ જે ભાઈ ખેતી કરી આવે બુઆઈ કરી દે ને લણી આવે ને વાવી આવે ને ગાય કરી દે ને પણ એનો કોઈ હિસાબ કિતાબ નથી રાખતો તો એના બદલે કિસાન ભાઈ ને શરૂ થકી આપણે હું કેવું ચાહ કે જિંદાડે બુઆઈ કરી યા ખેતરની જુતાઈ કરી એનદાડે થકી અગર હિસાબ રાખીએ તો આપણને એક પ્રકારની ખબર પડી જાય એના બદલે કિસાન ભાઈ ને હું સંદેશ આપવો ચાહો
0: એના બદલે તો હોઈશ કે તમે જિંદાડે થકી એના ખેતરમાં કઈક કરવો ચાહી રહ્યા જશે બીજ બુવાઈ થકી લગાડીને લાસ્ટ કટાઈ થઈ જાય અને થ્રેસિંગ થઈ જાય તે વળા તક ને ભંડારણ થઈ જાય તે વળા તક આપણને એક તો મેન્ટેન કરીને રાખવો ખર્ચો કેમ કે તો જ આપણને ફાયદો થઈ શકે અગર આપણને મેન્ટેન કરીને રાખંગા લેખા જોખા તો આપણે ફેરી ફાયદો છો કે નુકસાન છો આપણને એના બારામાં સમજમાં નહીં પડે
1: બિલકુલ દેખો એક ગોજા મેં પૈસા કાઢીને ખર્ચો કરીએ ખરા આપણે પણ એક વખતે એક યાદગીરી તો બનવી જોઈએ કે ભાઈ આડા ખેતર મેં આટલો ખર્ચો કર્યો ને એને ઉપજ અને મને એના એવજ મેં આટલી મળી તો એનો પ્લસ માઇનસ હું જોયું તો આપણને ખબર પડવી જોઈએ કે એમ
0: ના ના સહી વાત હે નહીં તો કરવી જ જોઈએ લેખા જોખા તો રાખવા જ પડેગા તો જ આપણે એને મેન્ટેન રહેગા તો આપણને અચ્છો ફાયદો મળેગા એમ બીજી મોટાજી વિશેષ અનુરોધ કરું કિસાન થકી કે આજના ટાઈમ મેં આ ઘઉં ને મકી ને તે સબ કરતા આવી રહ્યા પણ કોઈક નવી ફસલ તમે ટ્રાય કરો
1: જૈસે
0: કે કાંઈક ઔષધિ પોદર ટ્રાય કરી લો તમે શાક સબ્જી ટ્રાય કરી લો આજકાલ એનાનું

0: એના બારામાં આપણે સોચવું જોઈએ. આ તો આપણે કરતા આવી છે ને, જૈસે કે ચિયા સીડ્સ આવી ગયું, અશ્વગંધા આવી ગયું, જૈસે કે આપણે આપણે તેજપુર હે, ઓબલા હે, ચીકલી એમ કરીને સજ્જનગઢ એના સાઈડ આપણે ઔષધિ પોતે જ્યાદા કરી.
1: અચ્છા અચ્છા.
0: હા, કેમ કે એનમાં આપણે કમાઈ બી છીએ, કમ ટાઈમ માં કમાઈ છીએ.
1: બિલકુલ. ને એક વાત આ બી હે પાછી કે
0: કમ લાગત મેં મહેનત ઓર મુનાફા અચ્છા હોય. લાગત કમ રહે અને એમ મહેનત ભી કમ રહે ને મુનાફો ભી અચ્છો રહે.
1: બિલકુલ.
0: એટલે આપણે નવી ફસલે ટ્રાય કરવી જોઈએ આના ટાઈમ.
1: ને આમ ભી કહે કે દેખો સુખા ક્ષેત્ર મેં આ કમ જોખમ વાળી ફસલે.
0: સહી વાત. નગદી ફસલે જે ભી હે એ સબ સુખા ક્ષેત્ર માં કમ વાળી. આપણા આના એરિયા માં એ છે.
1: બિલકુલ.
0: આ વાગડ મેં આપણે બસ આપણો એ જે સિઝન મેં કરતા આવી રહ્યા એ જ કરતા કરતા આવી રહ્યા. બસ નવું કઈ નથી કરવું જોઈએ. નવું કરવાથી આપણને ઘણો ફાયદો થઈ ગયા.
1: બિલકુલ સાહેબ. આજકાલ તો દેખો આ કોરોના કાલ થઈ રહ્યા એવું તો એની બદલે આ ઔષધિય પૌધા ઔષધિય દવાઈ એના મેં આપણને આ જ્યાદા રુઝાન થઈ ગયું હોય.
0: હા સહી વાત.
1: તો કિસાનભાઈ એને કહેલો કે એનાથી ફાયદો થઈ શકે એના બદલે ખેતી તો આપણે કરી રહ્યા ઘઉં મકી સોયાબીન આ તો ઉગાડી છે. હા, પણ પાટીદાર સાહેબ આપે જેમ કિસાનભાઈ એને સંદેશ આપ્યો કે આ ઔષધિય પૌધો હતી આપણું રુઝાન થવું જોઈએ અને ખેતી મેં કમ થકી કમ શરૂઆત તો કરો.
0: હા સહી વાત. કેમ કે કમ મહેનત કરો આપણ મહેનત તો ભૂલ કરી જાય. એની મહેનત નો આપણને ફાયદો નથી. એક તો હોય વાત આવી. હવે આનમાં આપણને નવો જ કઈક સીઝ કરંગાણા ખેતર મેં તો આપણને એનમાં કમ મહેનત મેં અચ્છો ફાયદો મળી જાય.
1: જી જી.
0: તો એ ધ્યાન રાખવાની જરૂરત છે આપણને. બરાબર.
1: બઢિયા જાણકારી આ લઈને દેખો આ પરંપરાગત ખેતીના હર સાલ આપણે આધુનિક નુકસાન ઉઠાવી જ રહ્યા હા. પણ કુછ ખેતી મેં નવીનીકરણ યા નવીન ખેતી કરે આપણે તો એને દેખી કિસાનભાઈઓને ખૂબ ફાયદો થઈ શકે. દેખો કિસાનભાઈઓ આજે સોરા ઉપર એને ખૂબ અચ્છી જાણકારી આપી. એના બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. રામ રામ.
0: ધન્યવાદ. રામ રામ.
2: कनाडा देश तो आप जानते ही होंगे. कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर. 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ. करोड़ों परिवारों का कल्याण.
3: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है. वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: सूचना एवं जनसंपर्क विभाग राजस्थान सरकार द्वारा जनहित में प्रसारित.
5: किसान भाइयों देखो बात करते करते आ किसान भाई भी आ पड़ा था तो इन्होंने भी आप बात यूज कर प्रमाणित बीज वाली तो इन्होंने की भी बात आप कर ही दी रहे. इन्होंने बढ़िया सी बात बता दी कि आप प्रमाणित बीज में जो महत्व है मिट्टी जांच में जो महत्व है किसान भाई ने हम जी ने काम कर हुए. આપણે જે વાત કરી રહ્યા હતા કિસાનભાઈઓ ગાભિન પશુઓની દેખભાળ તો એનામાં આહારની વ્યવસ્થા કિસાનભાઈઓને સંભાળવી પડેગા. આવા પશુઓને સામાન્ય આહારને અલાવા અતિરિક્ત દાણા હરાચારા ને સૂખાચારા ભરપૂર માત્રાને અનુરોધવું. એના હાથે કિસાનભાઈઓ ખનીજ મિશ્રણ ને નમક પશુને ચારાને રોજાના આપણને 50 ગ્રામ લાવવું જોઈએ. એને હાથે હાથે પશુને 24 ઘંટા પીવાનું પાણી સાફ ને તાજા એની વ્યવસ્થા કિસાનભાઈને કરવી જોઈએ. કિસાનભાઈઓ લોકો પશુઓને ગર્ભાવસ્થાને દોરાન જે સાવધાની રાખવી પડે એક તો તણાવ થકી આપણને બસાવવું જોઈએ. કેમ કે આવા સમયની અંદર પશુઓને દોડવું તેજ ધૂપનું બાંધવું યા અન્ય પશુઓ થકી લડવા જે લડાઈ કરે એની થકી આપણને બસાવવું જોઈએ. પશુઓને ફિસલવા વાળી જે જગા હે યા ઢલાન વાળી હે યા ઉબર ખાબર વાળી જે રસ્તા હે એના રસ્તા ઉપર આપણે પશુઓને ન લઈ જવા જોઈએ. બીજી વાત કે વના જાણકારી યા ચિકિત્સકની સલાહ વના કેવી બી પ્રકારની પશુઓને દવાઈ યા ટીકા ને લગાડવા જોઈએ. અગર જાણકારી હો યા ડાક્ટરને બતાડીને પછી કાંઈ દવાઈ કરાવવી પડે તો આપણે આવા સમયમાં એને દવાઈ કરાવી શકાય. પ્રસવ પૂર્વે જે તૈયારી એ કિસાનભાઈએ જેમ કે વિયા તે સમય પશુઓને એક તો શાંત જગ્યા ઉપર હવાદાર રૂમને કોડને એ સાફ સુથરી જગ્યા ઉપર આપણે એને બાંધવું જોઈએ. જમીન ઉપર દવા હારું

રંગ ફુવાર જેને આપણે હુકી ઘાસ કહીએ એનું બિછાવન તૈયાર કરવું જોઈએ. ને ભીયાવાના 2 મહિના પહેલે પશુઓને દૂધ નકારવું બંધ કરી લેવું જોઈએ. જે પશુ દૂધ આપે એને 2 મહિના પહેલા આપણે દૂધ નકારવું બંધ કરી લેવું જોઈએ, તાકી એને બી શરીરને થોડોક આરામ મળી શકે. તો કિસાન ભાઈઓ, આપ તો હાલાકી અચ્છી તરહથી જાણકાર હો ને આવી છોટી છોટી વાતો સબ કિસાન ભાઈ જાણે હે, ફિર ભી આપણે થોડા ઉપર જે વિષય હતો ગ્રામીણ પશુઓની દેખભાળ, તો એના બારા ઉપર આપણે ચર્ચા કરી અને આના તરીકે થકી કિસાન ભાઈ પશુઓની દેખભાળ કરેગા તો નિશ્ચિત આપણને લંબા સમય ઊંડી પશુ સારી શકે, દૂધારૂ પશુ રહે, દૂધ આલી શકે. ને એના થકી આપણને દૂધ આલેગા તો જ કિસાન ભાઈને અને પશુપાલક ભાઈને આર્થિક સંબળ મળેગા. તો આવા તરીકે થકી આપણને કામ કરવું જોઈએ. કિસાન ભાઈઓ, દેખો અગાડી બી વાત આપણે જારી રાખંગા, પણ એના પહેલે હંજેવેના ટાઈમને બરિયાસુ પહેલા ભાઈઓને ભજન સંભળાવો, ભજન સાંભળીને પછી બીજી વાત કરવાનું.

કેટલું ભજન કેટલું બઢિયા સાંભળ્યું. અને આજે એક વિશેષ દાડો બી હતો પાસે યોગ દિવસ. યોગની બારામાં મહત્વ આપણે સમજવું પડે કે શરીરને બીમારીથી દૂર રાખવા ને દૂર રાખવા સારું આ યોગ અહમ હિસ્સો હૈ. યોગના માધ્યમથી શારીરિક માનસિક ને આધ્યાત્મિક સ્વાસ્થ્યના પ્રતિ લાભ ભી મળે હૈ. સ્વસ્થ આયુર્વેદ યોગ આ સમ ઉમ્રના લોકો ને વિશેષ કરી બુઝુર્ગોને સક્રિય ને સ્વસ્થ જીવનશૈલી બનાવવા રાખવામાં સહયોગ કરે હૈ. ઘણા પ્રકારના આસન હૈ જેમ કે તાળાસન, વૃક્ષાસન, ભુજંગાસન, સૂર્ય નમસ્કાર, શવાસન, ભ્રામરી યોગ, આવા જે આપણે આસાનીથી યોગ કરી શકો. કિસાન ભાઈઓ, એ આપણે કરવા જોઈએ. રોજમર્રાની જિંદગીનો અહમ હિસ્સો આપણને આને યોગને બરાબર જોઈએ. આમ તો આપણે કિસાન ભાઈ સાથે મહેનત તો ખૂબ કરી રહ્યા, પણ એની હાથે હાથે આવા યોગ જે છે એ આપણને હંમેશા રોજના કરવા જોઈએ, તાકી આપણે કઈ બી પ્રકારની બીમારીથી બચી શકાય. કિસાન ભાઈઓ, દેખો સોરો પૂરો ભર્યો તો કહો તો આજે આખી વાતે કરીને હવે આ સોરાનો ટેમ જે છે એ પૂરો થઈ રહ્યો. તો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારી સાથે આપણે મળંગા. એ આવજો. રામ રામ રામ રામ.